0: Asha Basmati Rice. Available now at all Falcon stores, Worli Superstore, Opus and all independent stores nationwide.
1: Listen, our little Garba stars, taiyar thai jao. KDR Events and Beach Promotion proudly presents Kids Garba 2026 with Live from India. Saturday, 17th October, Bapore 1 thi 4 at Avanti Field School, Leicester. 1 thi 10 varashna kids mate entry just £5. Tickets available from Ticket Source or call PGL 07957-477-330. Masti, music and a full-on Garba fun. Radio partner, Laika Radio.
0: Discover the magic of Switzerland with Mantra Holidays Scenic Swiss Tour from the stunning Swiss Alps to Interlaken, Lucerne, Mount Titlis and more. And this October half term, we've got our lowest price of the year. Call 0203-773-633 or visit mantraholidays.co.uk. Celebrate Diwali with Chalo Let's Go and Chai Chopal Diwali Gala 2026.
2: Saturday 31st October at the Conference Suite West Bromwich. Enjoy a vegetarian feast, live entertainment and family fun.
0: Adults £30, children aged 5 to 12 just £15 and under 5s go free.
2: Book now at diwaligala2026.eventbrite.co.uk. For sponsorship call Rakesh on 07436 594 323.
0: Sponsored by Terence Duffy and Diamond Heaven. Radio partner Laika Radio.
3: દુબઈમાં પ્રોપર્ટી ખરીદવાની તમારી સફર હવે લેસ્ટરથી શરૂ થાય છે.
4: હેલો એવરીવન, ધીસ ઇઝ રિઝવાન સાજન, ફાઉન્ડર એન્ડ ચેરમેન ઓફ ડેન્યુ પ્રોપર્ટીઝ, અને અમે લાવી રહ્યા છે દુબઈ પ્રોપર્ટી એક્સપો મારિયટ હોટેલ લેસ્ટરમાં 26-27 સપ્ટેમ્બરમાં.
3: પોર્ટ્સ રિયલ એસ્ટેટ તમને આમંત્રિત કરે છે ડેન્યુ પ્રોપર્ટીઝ સાથે દુબઈ પ્રોપર્ટી એક્સપોમાં. મેરિયટ હોટેલ સ્મિથવે લેસ્ટર, LE19 1SW, 26 અને 27 સપ્ટેમ્બર, સવારે 10 થી રાત્રે 8 વાગ્યા સુધી. જાણો ગ્રીન્સ, બ્રીઝ અને શાહરૂખ વિશે. પ્રોપર્ટીઝ 1,90,000 પાઉન્ડ થી, બુકિંગ માત્ર 5,000 પાઉન્ડ થી. દુબઈની મફત ફ્લાય આઉટ ઓફર્સ વિશે પૂછો. દુબઈની તમારી સફર અહીંથી શરૂ થાય છે. શરતો લાગુ.
5: Ears are great, aren't they? One on each side of your head for stereo. It's because of ears that radio ads can amplify your advertising. 40 million adults listen to commercial radio every week. That's 80 million ears, give or take. See radio differently at radiocentre.org.
6: Solihull to Erdington. Leica Radio is now broadcasting throughout Birmingham on full-scale DAB. This is Leica Radio Midlands.
7: Ranjishi sahi dil hi dukhane.
8: Aapka naya station, Leica Radio Ghazals, bahut jald aa raha hai.
6: Feel good track. Brought to you by Dairy Valley.
0: Soft and tender, like grandma's warm hug, Dairy Valley Paneer is made with natural ingredients and zero preservatives. Visit dairyvalley.net.

0: છે દુબઈ પ્રોપર્ટી એક્સપો મારિયટ હોટેલ લેસ્ટરમાં 26-27 સપ્ટેમ્બરમાં.
1: પોચ રિયલ એસ્ટેટ તમને આમંત્રિત કરે છે ડેન્યુ પ્રોપર્ટી સાથે દુબઈ પ્રોપર્ટી એક્સપોમાં. મેરિયટ હોટેલ સ્મિથવે લેસ્ટર LE19 1SW 26 અને 27 સપ્ટેમ્બર સવારે 10 થી રાત્રે 8 વાગ્યા સુધી. જાણો ગ્રીન્સ બ્રીઝ અને શાહરૂખ વિશે. પ્રોપર્ટીઝ 1,90,000 pound થી, બુકિંગ માત્ર 5,000 pound થી. દુબઈ ની મફત ફ્લાય આઉટ ઓફર્સ વિશે પૂછો. દુબઈ ની તમારી સફર અહીંથી શરૂ થાય છે. શરતો લાગુ.
2: નમસ્કાર, માર્ચ 2027 માં મહારાજા ટૂર્સ સાથે માણો જાપાન નું અદભુત ચેરી બ્લોસમ સીઝન. આવો અને જુઓ જાપાન નું સુંદર ચેરી બ્લોસમ, શ્રેષ્ઠ સાઇટ સીન, સ્વાદિષ્ટ ઇન્ડિયન જમવાનું અને ઘણા બધા યાદગાર અનુભવો. માત્ર 4,499 pounds પર પર્સન, જેમાં ફ્લાઇટ, એકોમોડેશન અને એક્સકર્ઝન બધાનો સમાવેશ છે. સીટ્સ લિમિટેડ છે, એટલે આજે જ તમારું બુકિંગ કરો. વિઝિટ મહારાજા ટૂર્સ .co.uk ઓર કોલ 07956154846.
3: It's back, it's bigger and better.
4: ZTV and Leica Radio presents the Leicester Diwali Shopping Festival.
3: Powered by Ram Jewelers and associated with UK Management College.
4: Join us on Sunday the 1st of November from 12 p.m. up until 8 p.m. at the Ram Garia Centre in Leicester. With shopping, food, entertainment and plenty more. It's a Diwali celebration you won't want to miss.
3: See you there. Supported by Disha Premium, travel partner, home and away holidays, exclusive charity partner, Go Dharmic.
4: For store bookings, call 07803-240580
3: or visit DiwaliShoppingFestival.co.uk. UK.
5: Hamari rakshak hai wo.
6: Balaji Telefilms presents The Van, Force of the Forest.
7: Mujhe ye jo ajeeb si cheeze dikhai de rahi hai, un sab ka matlab kya hai? Kaun kar raha hai ye?
6: Mystery, fantasy, action. The Van, starring Siddharth Malhotra and Tamanna Bhatia, in cinemas Friday 25th September. For UK release details, follow Bakrania Media on Instagram.

0: Drive is sponsored by Pepe's. Download the Pepe's app for exclusive deals and tasty offers. Plus, enjoy easy ordering whether you're in-store or relaxing at home.
1: દુબઈમાં પ્રોપર્ટી ખરીદવાની તમારી સફર હવે લેસ્ટરથી શરૂ થાય છે.
2: હેલો એવરીવન, ધીસ ઇઝ રિઝવાન સાજન, ફાઉન્ડર એન્ડ ચેરમેન ઓફ ડેન્યુ પ્રોપર્ટીઝ, અને અમે લાવી રહ્યા છે દુબઈ પ્રોપર્ટી એક્સપો મારિયટ હોટેલ લેસ્ટરમાં 26-27 સપ્ટેમ્બરમાં.
1: પોર્ટ્સ રિયલ એસ્ટેટ તમને આમંત્રિત કરે છે ડેન્યુ પ્રોપર્ટીઝ સાથે દુબઈ પ્રોપર્ટી એક્સપોમાં. મેરિયટ હોટેલ સ્મિથવે લેસ્ટર, LE19 1SW, 26 અને 27 સપ્ટેમ્બર, સવારે 10 થી રાત્રે 8 વાગ્યા સુધી. જાણો ગ્રીન્સ, બ્રીઝ અને શાહરૂખ વિશે. પ્રોપર્ટીઝ 1,90,000 પાઉન્ડ થી, બુકિંગ માત્ર 5,000 પાઉન્ડ થી. દુબઈ ની મફત ફ્લાય આઉટ ઓફર્સ વિશે પૂછો. દુબઈ ની તમારી સફર અહીંથી શરૂ થાય છે. શરતો લાગુ.
3: साउथ हॉल ट्रेवल की एक और ऊंची उड़ान देखिए. दुबई की शान, फ्लाइट, होटल, साइट सींग, डेजर्ट सफारी, यानी दुबई में सारा इंतजाम और पैकेज की प्राइस बेहद कम. साउथ हॉल ट्रेवल का दावा है कि 24 घंटे के भीतर कहीं से कम में ला के दिखाएं तो ये रिफंड या डिफरेंस वापस कर देंगे. तो दुबई के लिए तैयार, यू डू द पैकिंग, दिल डू द प्लानिंग. कॉल साउथ हॉल ट्रेवल ऑन 020-8574-8410. दैट्स 8574-8410.
0: साउथ हॉल ट्रेवल.
4: No need to fly back home this summer holiday. Come to Ambala and try out our Khoya Barfi, made from pure buffalo milk. Yes, it's the same barfi you get back home, now made in England with milk from Ambala's own herd of buffalo. Only from Ambala. Don't take our word for it. Come and taste it for free this month. Now also doing the best kara chai, masala chai and elaichi chai. Just like back at home. Ambala, heritage you can taste. Visit ambala.co.uk. UK. Celebrate Diwali with Chalo Let's Go and Chai Chopal. Diwali Gala 2026.
5: Saturday 31st October at the Conference Suite West Bromwich. Enjoy a vegetarian feast, live entertainment and family fun.
4: Adults £30. Children aged 5 to 12 just £15. And under 5s go free.
5: Book now at diwaligala2026.eventbrite.co.uk. For sponsorship, call Rakesh on 07436 594 323.
4: Sponsored by Terence Duffy and Diamond Heaven. Radio partner, Like a Radio.
6: From Southall Broadway to the London Tube, UK, the big bang of entertainment has arrived. Big movies? Check. Biggest of stars? Check. Unmissable reality drama to blow up your group chat? Absolute check. Jio Hotstar is now live in the UK. Download the app and subscribe today.
7: London, are you ready? Raghavens presents to you for the first time legend Udit Narayan and son Aditya Narayan performing live with Bade Mia Chote Mia. This December.
8: Dil ne ye kaha hai dil se bole chudiya.
7: One date, one show, Sunday the 20th of December at the Ovo Arena, Wembley, London. Tickets available now at Ticketmaster and AXS. Visit raga.events. Exclusive radio partner, Leica Radio Network.

0: નમસ્કાર માર્ચ 2027 માં મહારાજા ટૂર્સ સાથે માણો જાપાનનું અદ્ભુત ચેરી બ્લોસમ સીઝન. આવો અને જુઓ જાપાનનું સુંદર ચેરી બ્લોસમ, શ્રેષ્ઠ સાઇટ સીન, સ્વાદિષ્ટ ઇન્ડિયન જમવાનું અને ઘણા બધા યાદગાર અનુભવો. માત્ર 4,499 pounds પર પર્સન, જેમાં ફ્લાઇટ્સ, એકોમોડેશન અને એક્સકર્ઝન્સ બધાનો સમાવેશ છે. સીટ્સ લિમિટેડ છે, એટલે આજે જ તમારું બુકિંગ કરો. વિઝિટ મહારાજા ટૂર્સ .co.uk ઓર કોલ 07956154846.
1: Creatives Team Events and Peace Nation UK proudly presents the Virasat Tour UK with the one and only Lakhwinder Wadali.